એટલા ભાવુક કરે વાલા, કરેજવામાં ઉતરે વાલા અતિ સુંદર ગીત, બાર મહિનામાં આષાઢ સાવન ભાદો, કુંવાર કાર્તિક અગહન, પૂસ માઘ ફાગુન, ચૈત બૈસાખ જેઠ, એ સભ્ય મહિનામાં પ્રેમ કરે વાલી સ્ત્રી જન બલમુખ ઇંતજાર જોહત હે, હર માસમાં બિરહ ઓર પ્રેમ કા લિપટે શબ્દ મેં બીતત હે ઓકે દિન. આપો સબન કા કૈસ લાગ રહા યુ એફ એમ રેનબો પર કાર્યક્રમ સુગંધ માટી કી? તો અરે શ્રોતન કે હમ આપકે રેડિયો સખી દોસ્ત, હમ કહું ને આપ સબ જાના તો ના આપકે રેડિયો સખી દોસ્ત રત્ના શુક્લા હૈ આપકે સાથ, નીક નીક રંગ કે ગવનઈ ગીત સુનવાય રહે ને મુલા, તનિક મેલ કરી કે બતાવો કે કૈસા લાગ રહા હૈ તો કા યે કાર્યક્રમ. મેલ કરી કે હમાર આઈડી હૈ એફ એમ રેનબો આકાશવાણી લખનઉ @gmail.com.